0: किसान भाई बोन गीत तो आए शुपुरुन अना गीत ने बात एक वक्त फिर आप सब नु स्वागत है अपने आज ने कार्यक्रम खेती बाड़ी में। जिनकी गीत की पहले आपने विषय बता दू तो की आज आप बात करा आ रहा हाँ की खेती करते दने अपने ने हेनी हेनी बात नु परिश्रम करव पड़े ने आ परिश्रम अपने बल्ले हरते महत्व रहे आ सब बातें आज आप करवा आ रहा हाँ। तो किसान भाई बोन अना विषय में आज अपने ने जानकारी अलवा बल्ले अपने किसान भाई प्रभुलाल जी आए हैं अपने स्टूडियो में ये आपने बता देंगा कि खेती में परिश्रम करवानो हूँ महत्व है ने इन्होंने थकी बातें करी रही है आपने रेडियो साथी अंजलि बोन। तो पहले हमरी लाना नी बातें ने मोरे करा आपड़ी बातें।
1: जय गुरु प्रभुलाल जी।
2: जय गुरु नी।
1: आपनो गणमान स्वागत कर रहा हूँ हमारे आज ने कार्यक्रम खेती बाड़ी में। जेम की प्रभु काका जई वगत भी आप हमारे कार्यक्रम खेती बाड़ी में आवो तई वगत आप मने खेती तकी जुड़ी नवी नवी बातें बताड़ो हो।
2: बराबर।
1: तो प्रभु काका आज भी हमारी आप तकी कार्यक्रम में बातें थेगा आपने देखा हो कि आपने कयू भी काम करो इनमें आपने मेहनत तो लागे से।
2: बराबर।
1: आज हमें आप तक जानव चाहूंगा कि आपने जो खेती ना कार्य कर रहा हो इनमें परिश्रम नो हूँ महत्व है।
2: बहुत अच्छी बात की दी क्योंकि जेटला गड़ू किसान श्रम नहीं करे तो मेहनत को अगर तो कई चीज मिलती न थी। तो विशेष कर मारो में क्यों है कि खेती बाड़ी में खूब श्रम करो पड़े अगर हम श्रम नहीं करे तो जी खेती नो जी महत्व है जी खेती में जी आमदनी है एना भाई ने मलेगा ने
1: होवे होवे।
2: तो हमारा जी किसान भाई विशेष करी ने खेती पर आश्रित है और खेती में जे भी आमदनी मले खेती मले ही खरी एम करी ने बेही। तो खेती जटला गड़ू मतलब भी सही ढंग तक की अगर मेहनत नहीं करेगा
1: होवे होवे
2: अगर इनो ही श्रम नहीं करेगा
1: होवे
2: तो इनमें जी उपलब्धि है जी खेती में ई इन्हें समय माते
1: नहीं मलेगा
2: नहीं मलेगा
1: होवे।
2: એટલે इंसान हूँ करे के हवार थकी लगाड़ी ने बपोर तक ई खेती में लगी लो रहे
1: होवे
2: अपने खेत्र में जाई ने ई पूरी जी मेहनत करी पड़े ई पूरी मेहनत करेगा
1: होवे होवे
2: तो सी नी इने फायदो
1: मलेगा होवे।
2: तो आ मारो विशेष करी ने केवू है क्योंकि हमारे घना खरा जी किसान भाई है
1: होवे होवे
2: ई हुए खेत्र में टाइम माथे मेहनत करवो नहीं चाहता
1: होवे
2: अगर ई मतलब घास से अगर मुड़ी थी गी
1: होवे होवे
2: सोयाबीन जी खेती है
1: होवे होवे
2: इनमें हो थी रही है के टाइम माते लेनता नहीं
1: होवे
2: अब इन्हें जी लेनाई गुड़े अगर नहीं करेगा तो जी आमदनी है ये टाइम माते ने मलेगा
1: नहीं नहीं होवे। प्रभु काका आपे सही बात की दी आपने देखा हाँ कि आपने घना खरा जे किसान भाई पोन है आवी लापरवाही करी दे है आपने देखा हाँ कि परिश्रम आपने खेती में घना कनु करा पण ई परिश्रम अगर आपने टाइम माते नहीं करा तो इन हूँ मतलब रही क्यों क्योंकि आपने देखा हाँ कि आपने घना खरा जे किसान भाई बोन है એમ સોચે કે આપણે જઈ વગત બીજ રોપવું હોગા તઈ વગત જઈને બીજ લંગા તઈ વગત આપણે ખાદનું અને સબનું કામ કરંગા પણ આ જે ચીજે હે એનોનું આપણે પહેલે તકી શરૂઆત કરી દેવી હે અગર પહેલે તકી આપણે બેટન રંગા આલસ ને કરંગા અને આ ચીજે શરૂ કર દંગા તો આપણે દેખ હ કે આપણે ખાદ આપણને ટાઈમ માતે મળી જાગા આપણે બીજ આપણને ટાઈમ માતે મળી જાયંગા આ સબ જે ચીજે હે ઈ ટાઈમ માતે મળવું આપણે બલ્લે ઘણું જરૂરી હે
2: ને
1: આ સબ ચીજે આપણને હરતે મળેંગા પરિશ્રમ તે કી આપણને પરિશ્રમ કરવું પડેગા
2: કરવું પડેગા
1: હોપે
2: કે પરિશ્રમ હે કે ટાઈમ માતે અગર આપણે એને હમાળો ન કરંગા
1: હોપે
2: અગર અમાર પાસે બીજ નથી
1: હોવે હોવે
2: ને અગર પાણી પડી ગયું
1: હોવે
2: નેવા ટાઈમ માતે પછી બીજ આપણે જોવા બદલે ન કરંગા તો આપણે બેરાડે પછાડી પડી જંગા
1: હોવે
2: તો પછી આપણી મહેનત તો ગઈ
1: હોવે
2: એનો કાંઈ મહત્વ નહીં રહેગા
1: હોવે
2: તો અમને પહેલે થકી અમારી જે મહેનત છે અમારી જે લાગત લાગી રહી હૈ મહેનત લાગી રહી હૈ
1: હવે
2: ઈ અમે સમય નું માન રાખી અને ટાઈમ માતળે અમે જે ભી અમારી જે ખેતીવાડી થકી જે જુડી થકી જે વાતે હે અને અમારો જે બીજ હે એનું જે સંરક્ષણ હે ઈ પહેલે થકી અમને કરીને રાખવું પડેગા
1: હવે
2: તો સમય નો સમય માથે નો ફાયદો
1: મળેગા
2: અગર ટાઈમ માતે અગર કોઈ ભી ચીજ અગર આપે એનો ઉપયોગ નહીં કરંગા સમય નો માન નહીં રાખંગા તો આપણને એની પૂરી આમદની મળેગા
1: નહીં। प्रभु काका आपे भी हामरी होगा कि आपने कहावत है आपने कहा कि अब पछताए होत का जब चिड़िया चुग गई खेत कही सका कि आपने जो किसान भाई बोन है इन्होंने खबर है कि इन्होंने खेत्र में पशु पक्षी आवी रहे हैं इन्होंने दाना ने खाई रहे हैं या इन्होंने खेत्र में कीट पतंग थी गए हैं नहीं जा रहे हैं देखी ने पासू आवी रहे हैं कहीं इन्होंने ઉપચાર નથી કરી રહ્યા તો આપણે એવા મેં કહી શકા કે જઈ વખત આપણે કિસાન ભાઈ બોન એની વાતને નહીં સમજેંગા પછે એ પસ્તાયંગા કે આપણે પહેલે ગયા તો ઈંદાડે બી આપણે દેખી હતી કાશ આપણે એની વખત કાંઈ ઉપચાર કરી લેતા તો આવડે આ નહીં થતું આપણને ઉત્પાદન અસર મળતું તો પછે પસ્તાવત કે હું મતલબ હે જઈ વખત તમે જઈ રહ્યા એની વખત મને ખબર પડી રહી હતી કે મારે આ કામ કરવું પડે તે વખત આપે ધ્યાન ને આલ્યો ને પછી આપણે સોચો એનું વિચાર કરો તો પછી શું મતલબ પછી તો આપણે પસ્તાવું છે.
2: પસ્તાવું છે કેમ કે સમય જે હે એટલે જે સમય માતળે અગર આપણને દેખરેખ નહીં કરંગા
1: હવે હવે
2: તો શું થાય કે આપણે જે આપણે બુઢા થવા વરાય
1: હવે
2: હવે હું થઈ રહ્યું કે આપણે એને દેખવા બદલે ખેતર મજંગાસ નહીં
1: હવે
2: અગર આપણે પૂરો ટાઈમ આપણે ઘરે કાઢી રખંગા તો જે ભી જાનવર હે
1: હવે
2: તો એ જાનવર એને ખેતરમાં આવેગા તો પૂરું નુકસાન કરેગા
1: હવે
2: તો એ તમે જે વાત કરી હતી કે આપણે તે કે ભાઈ ટાઈમ માતળે કરીને દેખરેખ નહીં રખંગા સમય માતે એની દેખભાલ આપણને નહીં કરંગા
1: હવે
2: તો સમજી લો કે અમારે ખેતીમાં પૂરી તરફ કે અમને નુકસાન ઉઠાવવું પડેગા
1: હવે
2: એટલે સમય દીકીને હાજે હવારે અમારી ફસલ પાકી રહી એની ફસલમાં અમને પૂરી નિગરાની રાખવી પડેગા અગર અમે ઘેર છોડી જંગાસ ને
1: હવે
2: અગર ઘેરે બેહી રંગા તો જે ખેતર મે જે પાક આવી તો હે પર એની દેખરેખ રખાંગા તો જે જાનવર ખાઈ જેંગા મે પશુ પક્ષી મે આવી જેંગા આપણે દૂર દૂર ખેતર રહી
1: હવે
2: તો એને ટાઈમ માતે એની દેખભાલ નહીં કરંગા તો પછી આપણને એનો ફાયદો
1: નહીં
2: મળેગા અગર મળેગા ભી ખરી આ તો એને આપણે જેટલી આમદની આપણે લેવું ચાહા
1: ઈ નહીં મળેગા હવે પ્રભુ કાકા આપે સહી કીધું જઈ વખત આપણે દેખ હ કે ખેતર મે બુવાઈ નો ટાઈમ રહે લિંદાઈ નો ટાઈમ રે એની વખત આપણે કિસાન ભાઈ બોન ઘણા કા જઈને એની દેખરેખ ભી કરે હે ને એનમે એને ઘણું પરિશ્રમ કરવું પડે ને ઈ પરિશ્રમ કરીને હેતુ કામ કરતી પછી એમ સોચે કે વાહ હવે તો ફૂલ આવેગા અને પેલું થાગા તારે આપણે ના કામ કરવું હોય પેલું કામ કરવું હોય એવું નહીં આપણે દેખ હ કે આપણે કોઈ બી કામ કરે હ તો રોજ જઈને ને દેખ હ કે શુક ને શું શુક ને શું અગર આપણે ખેતી મે ભી આવું ધ્યાન રાખંગા તો આપણે કહી શકો કે આપણે જે કિસાન ભાઈ બોન હે એ ખેતી તકી અસલ તરીકા તકી આપણી જે આજીવિકા હે એને સલવી શકેંગા આપણે દેખ હ કે આપણે ઘણા ખરા જે કિસાન ભાઈ બોન હે એ હોવી લાપરવાહી કરી દે ને એને કારણ એને જે કરજો લઈને એ ખેત મે બુવાઈ કરે જે ભી કાર્ય કરે હે એનાનું જે કરજો હે એ અણી વજસ તકી રહી જા
2: બરાબર હે પૂરી વાત એ એમ જ થઈ રહી શકું કે ઘણા ખરા ભાઈ એવા છે કે ખેતી તો કરે પણ એની ઉપર એની પૂરી નિગરાની નથી રાખવું ચાહતો એની દેખરેખ નથી કરતા તો એ દેખરેખ નથી કરતા એને કે સમારું નુકસાન થઈ રહ્યું
1: હવે ને એને સાથે કલ્યાણ પ્રભુ કાકા આપણે એ ભી દેખ કે આપણે જે વખત આપણે કહો કે આપણી જે ખેતી હે એ વર્ષા આધારિત રહે હે આપણે વર્ષાનું ઘણું આકારનું મહત્વ રહે
2: ને
1: એવમે આપણે ઘણી એવી ચીજે આપણે કિસાન ભાઈ બહેનોને બતાડી શકો કે આપણી જે ફસલ હે અગર વધારે વર્ષા આવે તો સારે આડી આપણે એવો એવો પેડ પૌધો લગાડ દે જેન તકી ખેતર મે પાણી ઇકઠું ને થાન આપણી ફસલ જે હે એ ખરાબ ને થા એવી વ્યવસ્થા આપણે કરી શકો તો આપણને ઈ સબ વ્યવસ્થા અપનાવીને આપણી જે ખેતી હે એન મે થોડું વધારે પરિશ્રમ કરવું હોગા કેમ કે ખેતી મે પરિશ્રમ નું ઘણા કાનું મહત્વ હે ને એનું ફળ જે હે એ આપણને મળે છે
2: બરાબર હે બિલકુલ સહી વાત કીધી કેમ કે હું થી રહ્યું હે કે ઘણા ખરા ભાઈ હું કરે પાણી આવી જાય
1: હવે
2: તો પાણી આવે તો નિકાસી નો બી ધ્યાન
1: વ્યવસ્થા નહીં રાખે
2: તો પછી એવું કે ફસલ હડી જાયગા
1: હવે
2: હડી જાયગા અગર પાણી નથી રોકાતો એને બદલે પાર બાંધી પડેગા
1: હવે
2: અગર એ ટાઈમ માંથી અગર નહીં કરેગા તો સમજી લો કે એનું નુકસાન
1: હશે હવે
2: એટલે હું કે સમય માતળે અગર ખેતર મે હામાં જે ખેતર હે એના માંથી પાણી ભરાઈ જાય તો એને પાણી ની સમય સમય માટે નિકાસી
1: કરવી પડે
2: જરૂરી હે તો એ બી અમારું કે પરિશ્રમ નું કામ હે અગર એને આપણને એને સહી ટાઈમ માટે અગર કામ મે નહીં કરંગા આપણ કામ નહીં કરંગા તો પાણી અગર ભરાઈ ગયું તો ફસલ પૂરી હડી જાયગા તો એનું નુકસાન થાયગા મને અને અગર પાણી અગર નથી રોકાતું અને ફસલ જલ્દી હુકાઈ રહી હે તો એને બદલે અમને મેળબંધી ભી બાંધવી પડેગા તાકી મેળબંધી થી પાણી રોકાયગા
1: હવે
2: તાકે જલ્દી ખેતર હુકાયગા
1: ને
2: તાકે અમારા ફસલ નુકસાન
1: નહી
2: થાયગા
1: હવે
2: આની વાતનો વિશેષ કરી ધ્યાન રાખવું જરૂરી આ તમને મારો આ સંદેશ આલો દીયો હું આ મારો કેવું હે
1: હવે તો પ્રભુ કાકા જેમ કે આપણે ખેતી મે પરિશ્રમ નું શું મહત્વ હે એને વારા મે ઘણા કની વાતે કરી રહ્યા ને આપણે ઘણા ખરા જે કિસાન ભાઈ બોન હે ઈ સબ આની વાતને જાણે ભી હે પણ એ પરિશ્રમ કરવું નથી ચાહતા ને પ્રભુ કાકા જેમ ભી આપ કાર્યક્રમ મે અમારે પધારો હો જઈ વખત ભી તે વખત આપ કાર્યક્રમ મે અમારે કિસાન ભાઈ બહેનોને ગાણા તકી એક સંદેશ વતાડો હો તો આજે ભી હું આપ તકી એ સંદેશ લેવું ચંગા કેમ કે આપ કાર્યક્રમ મે પધારો ને આપ તકી અમે ગાણા માધ્યમ થકી સંદેશ ને જાણી લ એટલી ઘડી અમને કાર્યક્રમ મે મજો જ નથી આવતો
2: એ તો સબની ઈચ્છા રહે ખરી
1: હવે
2: કે ભાઈ આ પ્રભુ ભાઈ આવે તો પછી હું કે આવ્યા એટલે કંઈક ગાણું તે
1: ગાવું છે
2: એટલે સબની ઈચ્છા રહે ખરી તો ચલો આપણે હમણાં હવે કે

0: રહે.
1: પ્રભુ કાકા, આપે તો ગાણાને માધ્યમથી ઘણું અસલ સંદેશ અમારે કિસાન ભાઈ બહેનોને આલી દીધું હૈ. આશા કર હું કે એ બી આ હંગરી વાતને ધ્યાનમાં રાખેગા. તો પ્રભુ કાકા, આપનું ઘણેમાન ધન્યવાદ કર હું કે આપ અમારે સ્ટુડિયો મેં પધાર્યા ને અમારે કિસાન ભાઈ બહેનોને આટલી અચ્છી જાણકારી આલી. જેમ કે કિસાન ભાઈ બહેન, અમને આપણે હાથે પ્રભુલાલજી બી જોડ્યા હતા ને, એને આપણને ઘણા ઘણી વાતે બતાડી કે આપણને ખેતી મેં હરતે પરિશ્રમ કરવું જોઈએ ને જે વખત આપણે પરિશ્રમ કર અને એનું ફલ આપણને મળે તો આપણને કેટલી ખુશી થાય હે. ને સમય સમય માટે આપણને ખેતી મેં હર નવા નવા ઉપયોગ કરવા જોઈએ, કેમ કે જે વારે આપણે નવા નવા ઉપયોગ કર તો આપણને બી ખબર પડે કે આપણને આપણી ખેતી હરતે કરવી હે. ને આપણે અંજલી બોને બી વાતે બતાડી કે આપણે જે વખત ખેતી મેં પરિશ્રમ કર તો આપણને નવી નવી ચીજે બી શીખવા મળે ને થઈ શકે કે આપણું પરિશ્રમ વધારે થઈ શકે ને એની વારે આપણને કોઈ અસફળતા બી મળે ને એની વારે આપણે નિરાશ થઈ જા તેવું આપણને નથી રાખવું, કેમ કે આ તો આપણે સાલભરની મહેનતે કઈ વારે અસલ પાકેગા ને કઈ વારે થોડું શું આપણને અસફળતા મળેગા, તો આપણને નિરાશ નથી થવું ને આપણને આ પરિશ્રમ કરતા રહેવું હે. તો વાતે તો આપણે ઘણા કની કરી ને હવે આપ દેખી રહો કે ટેમ થઈ ગયો હે સૂટા પડવાનું, તો સૂટા તો પડ પણ જાતે જાતે હમરેલા એક ઓર ગીતને મોરે પડ સૂટા.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે. શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા. શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: થારી મે પાસો લાવો જૂનું હવાર, સેહત બનેગા એકદમ શાનદાર. બાજરા, જ્વાર, રાગી ને મક્કા, તાકત ભી ભરપૂર ને પોષણ ભી પક્કું. બારતેનું ખવાનું સોડો, દેશી અનાજ તકી નાતું જોડો.
4: મોટું અનાજ અપનાવંગા, શરીર ને સ્વસ્થ રાખંગા.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
5: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન હમરવા વાળા અમારા હિતા ભાઈ બોન ને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
2: રામ રામ.
0: હોવી ભાઈ બોનો, આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે અમારે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયા હો કાર્યક્રમ સમસ્યા સમાધાન ને લઈને એક નવા વિષય ને હાથે અમારે ટેમ માથે. મનીષા બોન, આજે આપણે કાર્યક્રમ મેં ભાઈ બોનો થકી વાતચીતનો વિષય હે આપણા સમાજ મેં વધતી અસહિષ્ણુતા ને એનું સમાધાન હું થઈ શકે.
0: હવે
1: આપણે દેખો હો કે આજે એવું થઈ રહ્યું હે કે મન જે હે એ નાની નાની વાત માટે એકા બીજા થકી અસહમતિ જતાવે હે ને ઘણા કને જે મનક હે એણાને વિચારા મેં અંતર ભી આવવા માંડી ગયું હે.
0: હવે
1: એને કારણે આપણે દેખો હો કે રિશ્તા મેં દૂરી પેદા થઈ રહી હે ને મતભેદ જે હે એ વિવાદ નું કારણ બની રહ્યું હે. આનું સમાધાન હું થઈ શકે એને બારામાં આજે આપણે કાર્યક્રમ મેં વાત કરવા વાળા હા.
0: હવે અંજલી બોન, તો આના વિષય માટે આપણે ભાઈ બોન કથી ઘણા અક્કાની વાતી રેંગા અબર હમણાં આ ગીત ને મોરે કર આપણી વાતી.
1: હવે તો ભાઈ બોનો આપ હમરતો રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માટે.

0: રાજલીબોન ગીત ત્યાં શું પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બોનો નું સ્વાગત કરે હો આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે અંજલીબોન ગીત કે પેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હો કે સમાજમાં આ વધતી અસહિષ્ણુતા એના સમાધાન ને આ સમસ્યા હું એમ અંજલીબોન આપણે દેખા હા કે કણા બી સમાજ ને પહેચાને વે ખાલી વેને પ્રગતિ કરતી નથી થતી હેમ બલ્કે આપણે દેખા હા કે વેના લોગોને વ્યવહાર કેવો હે વણાખતી થાય હેમ જ્યારે ભાઈ બોનો સમાજ મેં લોગ એકબીજાની વાત સાંભળેગા આપણે વિચારોને બીજાને વિચારોને સન્માન આલેગા મળીને સમસ્યાઓનું સમાધાન ખોજેગા તારે અંજલીબોન આપણે કહી શકો હા કે આપણું સમાજ એવો મજબૂત થાયગા આયસ અગર ભાઈ બોનો આ કેવું ચાંગા કે અગર આપણ ધૈર્ય ને રાખંગા સંવાદ ને જગ્યા ટકરાવ રાખંગા અને છોટી છોટી વાત માટે આપણે વિવાદ કરવા માંડી જંગા તો અસહિષ્ણુતા હવે બળતી જાયગા
1: હવે મનીષા બોન આપણે જે કહો કે અસહિષ્ણુતા નું અર્થ ઈ હે કે બીજાની રાય સોચ આદત ને વ્યવહાર ને વગર હમઝે અસ્વીકાર કરી દેવું ને આપણી જે પ્રતિક્રિયા હે એ આપણે ગુસ્સા મે ને આપણા જે શબ્દ હે એનમાં આપણે બે વાતે બીજા મનકની ગલત કહી દો માઇન બોન આજે આપણે દેખી રહો કે મનક જે હે એ નાની નાની વાત માટે બહેસ ને ઝઘડો શરૂ કરી દે હે પરિવાર મે વિચાર અલગ હોવે તે નારાજગી થઈ જા ગામના જે મુદ્દો હે એનમાં મતભેદ ને કારણ દૂરી વધી જા ને સમાજ જે હે એનમાં અલગ સોચ ને કારણ ઘણા આકાના જે વ્યવહાર હે એ અપરાધિક તોર માટે આપણે હામે આવી રહે આ સબ વધતી અસહિષ્ણુતાનો સંકેત હે આપણે દેખો કે મતભેદ થવું સ્વાભાવિક હે પણ મતભેદ ને મનભેદ બનાવી લેવું આ આપણે સામાજિક નુકસાન પેદા કરી શકે તો આપણે ભાઈ બોનો ને આપણે ઈસ કંગા કે આપણને મતભેદ થા તેનું સમાધાન ખોજવાની જરૂરત હે એ સમાધાન આપણે મળીને શોધી શકો પણ આપણને મનભેદ નથી કરવો આવડીના ટાઈમે આપણે દેખી રહો કે નાની નાની વાતે માટે મન કો લડાઈ જાય એકા બીજા થકી એવો બદલો લે હે કે વૈશ્વિક કયા મનકની જાન ભી ચલી જાય હે તો આપણને આવું નથી કરવું આપણને સમજવું હોગા કે કોઈ ભી વાત થઈ હો એનું આપણે બેઈને સમાધાન ખોજી શકો
0: હવે અંજલીબોન આયસ અગર આપણે વાત કરીએ કે અસહિષ્ણુતા બળી રહી એવીને હું કારણે તો આપણે દેખા હા કે સબકો તો મોટું એવું હે સંવાદ ની કમી આજે આપણે દેખો હા કે લોગ હે આપણી વાત તે કઈ ના કે પણ બીજા ની વાત સાંભળતસ નથી ને સાંભળે હે તે વણમાય ધૈર્ય નથી રાખતા હે એને સાથે આપણે દેખો હા કે અગર કેનીક વાત આપણે બુરી લાગી જાય તો આપણે બિન બારામ ગલત હોંસવા માંડી જહ અને તરત જ પ્રતિક્રિયા હાલ ના કહો ને આપણે ગુસ્સો હે વો ભી વધતો જાય હેમ આજે આપણે દેખો હા કે સોશિયલ મીડિયા નો જો પ્રભાવ હે વો ભી વધતું જઈ રહ્યું હે આપણે દેખો કે અધૂરી જાણકારી અફવાને આપણ વગર હોંસી સમજે ને વગર જાંચી આપણ બીજા માટે ગલત ઇન્ઝામ નાખવા માંડી જહ જેણ ખતે આપણે દેખો કે આપણે સમાજની આ અસહિષ્ણુતા હે વે ભી વધતી જઈ રહી હે
1: હવે મનીષા બોન આપણે દેખો કે ઘણો મન કો એમ સોચે હે કે હામે વાર મનક જે હે એ મારી હા મે હા મનાવે પણ એવું નથી થતું હર મનક ની રાય અલગ અલગ હોવે ને એનું ભી આપણી રાય આલવાનું હક હે આપણને એની વાતનું ધ્યાન રાખવું હે કે આપણે કેને તકી ભી જબરદસ્તી નથી કરી શકતા એની સાથે આપણી જે પરિસ્થિતિ અહી એને આપણને સમજવું હોગા ને બીજાની ભાવનાને ભી સમજવાની કોશિશ કરવી હોગા આપણે દેખો કે સંવેદનશીલતાની કમીને કારણ જ આ સબ અસહિષ્ણુતા વધવાના કારણ હે ને આના દુષ્પરિણામ મેં આપણે દેખો કે પરિવારમાં તનાવ વધી જા પડોશી ને સમાજમાં વિશ્વાસ કમ થઈ જા નાની નાની સમસ્યા માટે આપણે દેખો કે આપણે બદલા લેવાની કોશિશ કરો હો સોરા માટે આનું નકારાત્મક પ્રભાવ પડે હે ને એને સાથે આપણે સામાજિક એકતા કમઝોર પડે હે તો આપણે દેખો કે આના આટલા કા દુષ્પરિણામ હે તો આપણને સમાધાન ખોજવું હોકા ને સમાધાન બદલે આપણે દેખો કે આપણને સપ્તકી પહેલે સંવાદની જે સંસ્કૃતિ હે એને અપનાવવું હોકા કેમ કે મતભેદને અગર આપણને દૂર કરવું હે તો આપણને વાતચીતને અપનાવવું હોકા ને આપણને બહેસ નથી કરવી બે પક્ષો હોંગા બે પક્ષ મેં સપ્તકી પહેલે જે પક્ષ બોલવું ચાહ્યું હે એની હેતી વાત બીજા પક્ષ વાળા સાંભળી પછી બીજા પક્ષની વાત સબને સાંભળવી હે પછી એને બાદ આપણને દેખવું હે કે કયા પક્ષની વાત સહી હે તે કયા પક્ષની વાત ગલત હે આપણને સ્વાર્થપૂર્વક નિર્ણય નથી લેવો આપણને આનમાં હોજે નિર્ણય લેવો હોગા તો જ આપણે દેખંગા કે આ જે વાદ વિવાદ થઈ રહે એ સમાપ્ત થઈ પાઈંગા
0: હવે અંજલીબોન એને સાથે આપણે કેવું ચાંગા કે આપણી બીજાની વાત બી ધ્યાન કરતી સાંભળવી હે આપણે દેખો કે ઘણા વખત એવું થાય હે કે આપણે આપણી જ વાત માટે અડીએ ખતર ને હામાળાની વાતો જ નથી સાંભળતા હે ને આપણે માય ધૈર્ય રહેતું હે તે વેન કારણ આપણ વાતે સાંભળતા જ નથી ને આયસ અગર અફવાની વાત કરો તો આપણે દેખો કે અગર આપણ આપણી જ વાત મેંદી રહીએ હે બીજું મન કો આપણ મન આવીને વાયન બારામ ગલત કહી રહ્યું હે તે વોસ આપણ સ્વચ્છ માની લો અને વેનસ બારામે આપણ કહેવા માંડી જહ ભાઈ બોને કેવું ચાંગા કે આપણે આ સબ કરંગા તે આપણ માટે બી દુષ્પ્રભાવ પડેગા ને આપણે ઘરનો સોરે હિ વણ માટે બી ને વણ શિક્ષા માટે બી દુષ્પ્રભાવ પડેગા તે ભાઈ બોનો કેવું ચાંગા કે जी भी गलत फहमी थाई है वर्ण में अपने ध्यान कति फैसला लेवा है एक बीजा ने बात सांभवी है ने आ सब नु ध्यान राखव है।
1: हम मनीषा बोन आपे जेम की कीधु की अपना ने अफवाओ तकी बचवू है क्योंकि घना आकानी एवी बातें रहे हैं जे आमनी तिमनी मनक से है इक्का बीजा ने लड़ाई झगड़ा में बीजा तकी करवा लागी से है। तो अपना ने अणी बात ने समझवो होगा कि मन का नु काम है लड़पू अपना ने अणी बात नु ध्यान राखव होगा कि कई बात सही है कई बात सही नहीं। इने साथे अपना ने गांव में जे बैठक है इनमें भाग लेवो है गांव में सांस्कृतिक कार्यक्रम करवा है खेलकूद सामूहिक जे गतिविधियां है इन तक मन कने जुड़वो होगा। अपने देखो हाँ कि सामूहिक जे मेल मिलाप अपने वधाव हाँ इन तक धीरे धीरे आज जे चीजें वगड़े है ये भी समाप्त थी जाएगा। इने साथे समाज ने भूमिका है कि आपसे सम्मान ने वधावे मतभेद ने दुश्मनी में ने बदले ने इने साथे युवा ने सकारात्मक संवाद ने आड़ी अपना ने प्रेरित करवो होगा। बुजुर्गो नो जो अनुभव है एनु अपना ने सब ने सम्मान करवो होगा तो आप देखेंगा मनीषा बोन के आ सब समस्या होसे तरीका तक की समाप्त थी पागा।
0: એના સાથે અંજલિબન ભાઈ બોનો ને કેવું ચાંગા કે અલગ અલગ વિચાર જે રહે વી આપણી સમાજની તાકાત રહે કમજોરી નથી રહેતા હે ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે યાદ રાખવું હે કે મતભેદ થવું સ્વાભાવિક હે પણ આપણે મન બંધ કરી લેવાની આપણી ગલતી હે ને આ આપણી પસંદ હે અત્રે ભાઈ બોનો જે સંવાદ રહે વા સમાધાનતા હે જે અસહિષ્ણુતા વધે હે વા કેવલ આપણે દેખો કે દૂરી બઢતી જાય હે।
1: હવે મનીષા બોન એટલે આપણે ભાઈ બોનો ને સમાજમાં વધતી આ જે અસહિષ્ણુતા હે એને વ્યવહારમાં નથી લાવવું बल्कि सामाजिक सौहार्द ने अपने चुनौती आलवी है आनु समाधान करवो कानून नु स्नेह बल्कि आपणो भी अधिकार है। अपना ने अपना व्यवहार में धीरे संवाद लाभो होगा इने साथे अपना ने बीजा नी वात ने हांभरवो होगा सम्मान पूर्वक असहमति ने व्यक्त करवो होगा सहयोग नी भावना वधावी होगा ने परिवार ने मजबूत बनावो होगा। तो भाई बुनो अंत में अपनी इस केवु चांगा मतभेद राखो पण मन में मनभेद नी राखो विचार अलग थई शके પણ આપણા જે દિલ હે એ જુડે તક રહેવા સુવે।
0: હવે અંજલિબોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણે દેખી રહ્યા હે કે કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે ભાઈ બોન કથી આના વિશે માટે ઘણા કાની વાતે થઈ હે। હવે દેખી રહી ટેમ ભી થઈ જો આપણે કાર્યક્રમ કથી સુટ પડવાનું સુટ તે પડે પણ જાતક હતી પેલ ભાઈ બોન ને કાર્યક્રમ નું પતું આપણ વતાડી દ।
1: હવે તો ભાઈ બોન લકીલો મારું પતું અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન। અમારો પિન કોડ નંબર હે 3270001। અજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે આણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234।
0: તો બહેન બોનો ફેરી મલંગા અણાસ કાર્યક્રમ મે અણાસ ટીમ માટે એક નવા વિષય ની હાતી તાર હુદી
2: રામ રામ રામ રામ।

0: જેની હવા મેં આપણે હા લહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિ ને બચાવો ભવિષ્ય ને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: મેં જેમ કે ગીતી કે પહેલે આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા આ રહા હા કે ખેતી કરતે દણે આપણને હેની હેની વાતનું પરિશ્રમ કરવું પડે ને આ પરિશ્રમ આપણે બદલે હરતે મહત્વ રહે આ સબ વાતે આજે આપણે કરવા વાળા હા તો કિસાન ભાઈ પણ આના વિશે માટે આજે આપણને જાણકારી આલવા બદલે આપણે કિસાન ભાઈ પ્રભુલાલજી આવ્યા હે આપણે સ્ટુડિયો મેં એ આપણને બતાડેગા કે ખેતી મેં પરિશ્રમ કરવાનું હું મહત્વ હૈ ને એનાને થકી વાતે કરી રહી હૈ આપણે રેડિયો સાથી અંજલિ બોન તો પહેલે હામરી લાણાની વાતે ને મોરે કરો આપણી વાતે
1: જય ગુરુ પ્રભુલાલજી
2: જય ગુરુની
1: આપનું ગણમાન સ્વાગત કરો હું અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે પ્રભુ કાકા જે વખત ભી આપ અમારે કાર્યક્રમ ખેતીવાડી મેં આવો તે વખત આપ મને ખેતી થકી જુડી નવી નવી વાતે બતાડો હું
2: બરાબર
1: તો પ્રભુ કાકા આજે ભી અમારી આપ થકી કાર્યક્રમ મેં વાતે થાયગા આપણે દેખા હો કે આપણે કયું ભી કામ કરો એનમે આપણે મહેનત તો લાગે છે
2: બરાબર
1: આજે અમે આપ થકી જાણવું ચાહુંગા કે આપણે જે ખેતી ના કાર્ય કરો હો એનમે પરિશ્રમ નું શું મહત્વ હૈ
2: બહુ અચ્છી વાત કીધી કેમ કે જેટલા ઘણું કિસાન શ્રમ નહીં કરે તો એ મહેનત વગર તો કઈ ચીજ મળતી નથી તો વિશેષ કરીને મારું એમ કેવું છે કે ખેતીવાડીમાં ખૂબ શ્રમ કરવો પડે
1: હવે
2: અગ્રમ શ્રમ નહીં કરે તો જે ખેતીનું જે મહત્વ હે જે ખેતીમાં જે આમદની હે એ એના ભાઈને મળેગા નહીં
1: હવે હવે
2: તો અમારા જે કિસાન ભાઈ વિશેષ કરીને ખેતી ઉપર આશ્રિત હે ઓર ખેતીમાં જે ભી આમદની મળે ખેતી મળે ખરી એમ કરીને બે તો ખેતી જેટલા ઘણું મતલબ સહી ઢંગ થકી અગર મહેનત નહીં કરેગા
1: હવે હવે
2: અગર એનો એ શ્રમ નહીં કરેગા
1: હવે
2: તો એમાં જે ઉપલબ્ધિ હે જે
1: ખેતીમાં
2: એ એને સમય માટે
1: નહીં મળેગા
2: નહીં મળેગા
1: હવે
2: એટલે ઇન્સાન શું કરે કે હવાર થી લગાડીને બપોર તક એ ખેતીમાં લાગેલો રહે
1: હવે
2: આપણે ખેતરમાં જઈ ને એ પૂરી જે મહેનત કરી પડે એ પૂરી મહેનત કરેગા
1: હવે હવે
2: તો સિની એનો ફાયદો
1: મળેગા હવે
2: તો આ મારું વિશેષ કરીને કેવું હે કે અમારા ઘણા ખરા જે કિસાન ભાઈ હે
1: હવે હવે
2: એ હું ખેતર મેં ટાઈમ માથે મહેનત કરવું નથી ચાહતા
1: હવે
2: અગર એ મતલબ ઘાસ છે અગર મોટી થઈ ગઈ
1: હવે હવે
2: સોયાબીન ની જે ખેતી હે
1: હવે હવે
2: એનમે હું થઈ રહ્યું હે કે ટાઈમ માથે લેતા નથી
1: હવે
2: હવે એની જે લેનાઈ ગુડાઈ અગર નહીં કરેગા તો જે આમદની હે એ ટાઈમ માથે એને મળેગા
1: નહીં હવે પ્રભુ કાકા આપે સહી વાત કીધી આપણે દેખ હ કે આપણે ઘણા ખરા જે કિસાન ભાઈ પણ હે આવી લાપરવાહી કરી દે હે આપણે દેખ હ કે પરિશ્રમ આપણે ખેતી મેં ઘણા કનું કરો પણ એ પરિશ્રમ અગર આપણે ટેમ માટે ન કરો તો એનો હું મતલબ રહી ગયો કેમ કે આપણે દેખ હ કે આપણે ઘણા ખરા જે કિસાન ભાઈ પણ હે એ એમ સોચે કે આપણે જઈ વખત બીજ રોપવું હોગા તે વખત જ જઈને બીજ લંગા તે વખત જ આપણે ખાદનું અણસબનું કામ કરંગા પણ આ જે ચીજે હે એનોનું આપણે પહેલે તકી શરૂઆત કરી દેવી હે અગર પહેલે તકી આપણે બેઠા ન રહેંગા આલસ ને કરંગા અને આ ચીજે શરૂ કર દંગા તો આપણે દેખ હ કે આપણે ખાદ આપણને ટાઈમ માટે મળી જાગા આપણે બીજ આપણને ટાઈમ માટે મળી જાયગા આ સબ જે ચીજે હે એ ટાઈમ માટે મળવું આપણે બદલે ઘણું જરૂરી હે
2: ને
1: આ સબ ચીજે આપણને હરતે મળેગા પરિશ્રમ તકી આપણને પરિશ્રમ કરવું પડેગા
2: કરવું પડેગા
1: હવે
2: તો પરિશ્રમ હે કે ટાઈમ માટે અગર આપણે એને હમાળો ન કરંગા
1: હવે
2: અગર અમારા પાસે બીજ નથી
1: હવે હવે
2: ને અગર પાણી પડી ગયું
1: હવે
2: દેવા ટાઈમ માં તો પછી બીજ આપણે જોવા બદલે ન કરંગા તો આપણે બે દાડા પછાડી પડી જંગા
1: હવે
2: તો પછી આપણી મહેનત તો ગઈ
1: હવે
2: એનો કાંઈ મહત્વ નહીં રહેગા
1: હવે
2: તો અમને પહેલે થકી અમારી જે મહેનત છે અમારી જે લાગત લાગી રહી છે મહેનત લાગી રહી છે
1: હવે
2: એ અમે સમય નું માન રાખી અને ટાઈમ માતળે અમે જે બી અમારી જે ખેતીવાડી થકી જે જુડી થકી જે વાતે હે અને અમારો જે બીજ હે એનું જે સંરક્ષણ હે એ પહેલે થકી અમને કરીને રાખવું પડેગા
1: હવે
2: તો સમય નો સમય માથે એનો ફાયદો
1: મળેગા
2: અગર ટાઈમ માટે અગર કોઈ બી ચીજ અગર આપે એનો ઉપયોગ નહીં કરંગા સમય નો માન નહીં રાખંગા તો આપણને એની પૂરી આમદની મળેગા
1: નહીં પ્રભુ કાકા આપે ભી હામરી હોગા કે આપણે એક કહાવત હે આપણે કહો કે અબ પછતાય હોત કા જબ ચિડિયા ચુગ ગઈ ખેત કહી શકા કે આપણે જે કિસાન ભાઈ બોન હે એને ખબર હે કે એના ખેતર મેં પશુ પક્ષી આવી રહે હે એના દાણા ને ખાઈ રહે હે યા એના ખેતર મેં કીટ પતંગ થઈ ગયા હે ને એ જઈ રહે હે દીકીને પાછું આવી રહે હે ને કાંઈ એનાને ઉપચાર નથી કરી રહ્યા તો આપણે એવા મેં કહી શકા કે જઈ વખત આપણે કિસાન ભાઈ બોન એની વાતને નહીં સમજેગા પછે એ પસ્તાયગા કે આપણે પહેલે ગયા તો એંદાડે બી આપણે દેખી હતી કાશ આપણે એની વખત કાંઈ ઉપચાર કરી લેતા તો આવડે આને થતું આપણને ઉત્પાદન અસર મળતું તો પછે પસ્તાવા તો કે શું મતલબ હે જે વખત તમે જઈ રહ્યા એની વખત મને ખબર પડી રહી કે મારે આ કામ કરવું પડે તે વખત આપે ધ્યાન ને આલ્યો
2: ને
1: પછી આપણે સોચો એનું વિચાર કરો તો પછી શું મતલબ હે પછી તો આપણને પસ્તાવવું છે
2: કેમ કે સમય જે હે એ જે સમય માતળે अगर आपने देखरेख नहीं करेंगा तो हूँ थे कि अवड़े जे अवड़े बूटा था वरा है अबे हूँ थी रही है कि आपने इन्हें देखो बटले खेतर मजंगा सने अगर आप पूरा टाइम अपने घेरे काटी रखेंगा तो जे भी जानवर है तो ये जानवर ने खेतर में आवेगा तो पूरा नुकसान करेगा तो ये तमें जी बात करिए थे कि अवड़े थे कि भाई टाइम मतलब अगर इन्हें देखरेख नहीं रखेंगा समय माते इन्हें देखभाल अपन ने करेंगा तो समझ लो कि हमारे खेती में पूरी तरह से नुकसान उठाऊ पड़ेगा एटले समय दिकी ने हाजे हवारे हमारा फसल पाकी रही है फसल में हमने पूरी निगरानी रखी पड़ेगा अगर हम घेर छोड़िए जंगा ने अगर घेरे बेही रंगा तो जी खेतर में जी पाक अभी तो है पर इन्हें देखने के रखेंगे तो जानवर खाई जाएगा मैं पशु पक्षी में आवी जाएगा अपने दूर दूर खेतर रही है तो इन्हें टाइम माते इन्हें देखभाल नहीं करेंगे तो पसे ही अपने फायदो नहीं मिलेगा अगर मलेगा भी खरी अपना जितनी आमदनी अपन ले वो चाहा
1: ई नहीं मलेगा हवे पप्पू काका आपे सही कीधु जई वगत आपने देख हां कि खेतर में बुवाई नो टाइम रे लिंदाई नो टाइम रे एनी वगत आपने किसान भाई बोन घणा का जई ने एनी देखरेख भी करे है ने इनमें एणाने घणो परिश्रम करू पड़े ने ई परिश्रम करीने हेतु काम करदे पसे एम सोचे के वाह हवे तो फूल आवेगा ने पेलू थागा तारे आपने ना काम करवू है पेलू काम करवू है एवं नहीं આપણે દેખ હ કે આપણે કોઈ ભી કામ કરો હ તો રોજ જઈને ને દેખ હ કે શુક ને શું અગર આપણે ખેતી મે ભી આવું ધ્યાન રાખંગા તો આપણે કહી શકો કે આપણે જે કિસાન ભાઈ બુન હે એ ખેતી તકી અસલ તરીકા તકી આપણી જે આજીવિકા હે એને સલવી શકેંગા આપણે દેખ હ કે આપણે ઘણ ખરા જે કિસાન ભાઈ બુન હે એ હોવી લાપરવાહી કરી દે ને એને કારણ એણાને જે કરજો લઈને એ ખેત મે બુવાઈ કરે જે ભી કાર્ય કરે હે એણાનું જે કરજો હે એ અણી વજસ તકી રહી જા
2: બરાબર હે પૂરી વાત એ એમજ થઈ રહી શકું કે ઘણા ખરા ભાઈ એવા છે કે ખેતી તો કરે પણ એની ઉપર એની પૂરી નિગરાની નથી રાખવું ચાહતો એની દેખરેખ નથી કરતા તો એ દેખરેખ નથી કરતા એને થકી સમારું બધું નુકસાન થઈ રહ્યું
1: હવે ને એને સાથે કલ્યાણ પ્રભુ કાકા આપણે એ બી દેખ કે આપણે જે વખત આપણે કહો કે આપણી જે ખેતી હે એ વર્ષા આધારિત રહે છે આપણે વર્ષાનું ઘણું આકાનું મહત્વ રહે ને એવમે આપણે ઘણી એવી ચીજે આપણે કિસાન ભાઈ બહેનોને બતાડી શકો કે આપણી જે ફસલ હે અગર વધારે વર્ષા આવે તો સારે આડી આપણે એવો પેડ પૌધો લગાડતા જેમ તકી ખેતર મે પાણી ઇકઠું ને થાય આપણી ફસલ જે હે એ ખરાબ ને થાય એવી વ્યવસ્થા આપણે કરી
2: શકો
1: આપણને એ સબ વ્યવસ્થા અપનાવીને આપણી જે ખેતી હે એનમે થોડું વધારે પરિશ્રમ કરવું હોગા કેમ કે ખેતી મે પરિશ્રમ નું ઘણા આકાનું મહત્વ હે ને એનું ફળ જે હે એ આપણને મળે છે
2: બરાબર હે બિલકુલ સહી વાત કીધી કેમ કે હું થઈ રહ્યું કે ઘણા ખરા ભાઈ હું કરે પાણી આવી જાય તો પાણી આવે તો નિકાસી નું બી ધ્યાન
1: વ્યવસ્થા નહીં રાખે
2: તો પછી હું કે ફસલ હડી જાય હડી જાય અગર પાણી નથી રોકાતું એને બદલે પાર બાંધી પડેગા અગર એ ટાઈમ માંથી અગર નહીં કરેગા તો સમજી લો કે એનું નુકસાન
1: હશે
2: એટલે હું કે સમય માતળે અગર ખેતર મેં હામાં જે ખેતર હે એના મેં જી પાણી ભરાઈ જાય તો એને પાણી ની સમય સમય માટે નિકાસી કરવી
1: પડે
2: જરૂરી હે તો એ બી અમારું કે પરિશ્રમ નું કામ હે અગર એને આપણને સહી ટાઈમ માટે અગર કામ મેં નહીં કરેગા આપણ કામ નહીં કરેગા તો પાણી અગર ભરાઈ ગયું તો ફસલ પૂરી હડી જાયગા તો એનું નુકસાન થાયગા મને અને અગર પાણી અગર નથી રોકાતું અને ફસલ જલ્દી હુકાઈ રહી હે તો એને બદલે મને મેળબંધી બી બાંધવી પડેગા તાકિ મેળબંધી થી પાણી રોકાયગા તાકી જલ્દી ખેતર હુકાયગા
1: ને
2: તાકી અમારા ફસલ નુકસાન
1: ને
2: થાયગા આની વાતો નું વિશેષ કરી ધ્યાન રાખવું જરૂરી આ તમને મારું આ સંદેશ આલોઈ દઉં આ મારું કેવું હે
1: હવે તો પ્રભુ કાકા જેમ કે આપણે ખેતી મે પરિશ્રમ નું શું મહત્વ હે એને વારા મે ઘણા કની વાત કરી રહ્યા ને આપણે ઘણા ખરા જે કિસાન ભાઈ બોન હે એ સબ આની વાત ને જાણે ભી હે પણ એ પરિશ્રમ કરવું નથી ચાહતા ને પ્રભુ કાકા જેમ ભી આપ કાર્યક્રમ મેં અમારે પધારો હો જઈ વખત ભી કઈ વખત આપ કાર્યક્રમ મેં અમારે કિસાન ભાઈ બહેનો ને ગાણા તકી એક સંદેશ બતાડો હો તો આજે ભી હું આપ તકી એ સંદેશ લેવું ચાહંગા કેમ કે આપ કાર્યક્રમ મેં પધારો ને આપ તકી અમે ગાણા માધ્યમ થકી સંદેશ ને જાણી લ એટલી ઘડી અમને કાર્યક્રમ મેં મજો જ નથી આવતો
2: એ તો સબની ઈચ્છા રહે ખરી
1: હવે
2: કે ભાઈ આ પ્રભુ ભાઈ આવે તો પછે હું કે આવ્યા એટલે કઈ કઈ ગાનું તે
1: ગાવું છે
2: હવે એટલે સબની ઈચ્છા રહે ખરી તો ચલો આપણે હમણાં હમણાવી દઉં
1: હવે

0: રહે.
1: પ્રભુ કાકા, આપે તો ગાણાને માધ્યમ થકી ઘણું અસલ સંદેશ અમારે કિસાન ભાઈ બહેનોને આલી દીધું હે. આશા કર હ કે એ બી આ હંગરી વાતને ધ્યાન મેં રાખેગા. તો પ્રભુ કાકા, આપનું ઘણેમાન ધન્યવાદ કર હ કે આપ અમારે સ્ટુડિયો મેં પધાર્યા ને અમારે કિસાન ભાઈ બહેનોને આટલી અચ્છી જાણકારી આલી.
0: જે ગુરુની
2: જેમ કે કિસાન ભાઈ બોન, અમને આપણે હાથે પ્રભુલાલજી બી જોડ્યા હતા ને, એને આપણને ઘણા કની વાતે બતાડી કે આપણને ખેતી મેં હરતે પરિશ્રમ કરવું જોઈએ ને જે વખત આપણે પરિશ્રમ કર અને એનું ફળ આપણને મળે તો આપણને કેટલી ખુશી થાય હે. ને સમય સમય માટે આપણને ખેતી મેં હર નવા નવા ઉપયોગ કરવા જોઈએ, કેમ કે જે વારે આપણે નવા નવા ઉપયોગ કર તો આપણને બી ખબર પડે કે આપણને આપણી ખેતી હરતે કરવી હે. ને આપણે અંજલિ બોને બી વાતે બતાડી કે આપણે જઈ વખત ખેતી મેં પરિશ્રમ કર તો આપણને નવી નવી ચીજે બી શીખવા મળે ને થઈ શકે કે આપણું પરિશ્રમ વધારે થઈ શકે ને એની વારે આપણને કોઈ અસફળતા બી મળે ને એની વારે આપણે નિરાશ થઈ જ તેવું આપણને નથી રાખવું, કેમ કે આ તો આપણે સાલભરની મહેનતે કઈ વારે અસલ પાકેગા ને કઈ વારે થોડું શું આપણને અસફળતા મળેગા, તો આપણને નિરાશ નથી થવું ને આપણને આ પરિશ્રમ કરતા રહેવો હે. તો વાતે તો આપણે ઘણા કની કરી ને હવે આપ દેખી રહો કે ટેમ થઈ ગયો હે સૂટા પડવાનું, તો સૂટા તો પડ પણ જાતે જાતે સાંભળેલા એક ઓર ગીતને મોરે પડ સૂટા.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ના કોઈ ગરીબી રોકે, ના કોઈ હાલાત રોકે. શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.

0: હેંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખીએ, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
1: અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન, તો આયરન થકી ભરપૂર તત્વ નું કરો ભોજન.
2: હોવે કેમ કે ખૂન મે આયરન તત્વ ની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
1: જલ્દી થકાન થાવી, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયા ના લક્ષણ હૈ.
2: હોવે ભાઈ એન બોનુ, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણે પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયા ની નિઃશુલ્ક જાંચ કરાવી જોઈએ.
1: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચાર ની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
2: હોપે એનિમિયા થી બચવા બદલે આપણને ખવાના મે દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટર નું સેવન કરવું જોઈએ.
1: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા, તો એનિમિયા થકી બચી શકંગા.
3: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
1: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ મે આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મે આપણે હાલ રહો ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હોવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી, બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવન દાન આલંગા.
2: હોવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો.
1: હોવે આજે નાના નાના કદમ હે, એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: कार्यक्रम समस्या समाधान हमरवावर अमर हित्ता भाई बुन ने आपनी बुन मनीषा
1: ने आपनी बुन अंजलि नु
2: राम राम।
0: होवी भाई उन बुनो आप सब हमले रिया हो आपड़ू सामुदायिक रेडियो वाक रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत कर रहा हमारे आज ने कार्यक्रम समस्या समाधान में।
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયો હું કાર્યક્રમ સમસ્યા સમાધાનને લઈને એક નવા વિષયને હાથે અમારે ટેમ માટે। મનીષા બોન, આજે આપણે કાર્યક્રમમાં ભાઈ બોનો થકી વાતચીતનો વિષય હે આપણા સમાજમાં વધતી અસહિષ્ણુતા ને એનું સમાધાન હું થઈ શકે।
0: હવે
1: આપણે દેખો હો કે આજે એવું થઈ રહ્યું હે કે મન જે હે એ નાની નાની વાત માટે એકા બીજા થકી અસહમતિ જતાવે હે ને ઘણા કને જે મનક હે એણાને વિચારમાં અંતર ભી આવવા માંડી ગયું હે।
0: હવે
1: એને કારણે આપણે દેખો હો કે રિશ્તા મેં દૂરી પેદા થઈ રહી હે ને મતભેદ જે હે એ વિવાદનું કારણ બની રહ્યું હે। આનું સમાધાન હું થઈ શકે એને બારામાં આજે આપણે કાર્યક્રમમાં વાત કરવા વાળા હા।
0: હવે અંજલિ બોન, તો આના વિશે માટે આપણે ભાઈ બોન કથી ઘણા કાને વાતી રહેગા અભ્રામળા ગીત ને મોરે કર આપણી વાતી।
1: હવે તો ભાઈ બોનો આપ સાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માટે।

0: ભાઈબંધ ગીત ત્યાં શું પૂરું આણા ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈબંધોનું સ્વાગત કરો આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે અંજલિબંધ ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હો કે સમાજમાં આ વધતી અસહિષ્ણુતા એના સમાધાનને આ સમસ્યા હું હેમ અંજલિબંધ આપણે દેખો હા કે ઘણા બી સમાજની પહેચાને વે ખાલી વેને પ્રગતિ કરતી નથી થતી હેમ બલ્કિ આપણે દેખો હા કે વેના લોગને વ્યવહાર કેવો હે વણાખતી થાય હેમ જ્યારે ભાઈ બોનો સમાજમાં લોગ એકબીજાની વાત સાંભળેગા આપણે વિચારોને બીજાને વિચારોને સન્માન આલેગા મળીને સમસ્યાઓનું સમાધાન ખોજેગા તારે અંજલિબંધ આપણે કહી શકો હા કે આપણું સમાજ એવો મજબૂત થાયગા આયસ અગર ભાઈ બોનો આ કેવું ચાંગા કે અગર આપણ ધૈર્ય ને રાખંગા સંવાદને જગ્યા ટકરાવ રાખંગા અને છોટી છોટી વાતે માટે આપણે વિવાદ કરવા માંડી જંગા તો અસહિષ્ણુતા હવે બઢતી જાયગા
1: હવે મનીષાબન આપણે જે કહો કે અસહિષ્ણુતાનું અર્થ એ હે કે બીજાની રાય સોચ આદત ને વ્યવહાર ને વગર હમઝે અસ્વીકાર કરી દેવું આપણી જે પ્રતિક્રિયા હે આપણે ગુસ્સા મે ને આપણા જે શબ્દ હે એનમે આપણે બે વાતે બીજા મનકની ગલત કહી દો માઇન્ડબન આજે આપણે દેખી રહો કે મનક જે હે એ નાની નાની વાત માટે બહેસ ને ઝઘડો શરૂ કરી દે હે પરિવાર મે વિચાર અલગ હોવે તે નારાજગી થઈ જા ગામના જે મુદ્દો હે એનમે મતભેદ ને કારણ દૂરી વધી જા ને સમાજ જે હે એનમે અલગ સોચ ને કારણ ઘણા આકાના જે વ્યવહાર હે એ અપરાધિક તોર માટે આપણે હામે આવી રહે હે આ સબ વર્તતી અસહિષ્ણુતાનો સંકેત હે આપણે દેખો કે મતભેદ થવો સ્વાભાવિક હે પણ મતભેદ ને મનભેદ બનાવી લેવું આ આપણે સામાજિક નુકસાન પેદા કરી શકે તો આપણે ભાઈ બોનો ને આપણે ઈસ કંગા કે આપણને મતભેદ થા તેનું સમાધાન ખોજવાની જરૂરત હે એ સમાધાન આપણે મળીને શોધી શક પણ આપણને મનભેદ નથી કરવો આવડીના ટાઈમે આપણે દેખી રહ કે નાની નાની વાતે માટે મન કો લડાઈ જાય ને એકા બીજા થકી એવો બદલો લે હે કે વેસમે કયા મનકની જાન ભી ચલી જાય હે તો આપણને આવું નથી કરવું આપણને સમજવું હોગા કે કોઈ બી વાત થઈ હો એનું આપણે બેઈને સમાધાન ખોજી શક
0: હવે અંજલિબંધ આયસ અગર આપણે વાત કરીએ કે અસહિષ્ણુતા બળી રહી એને હું કારણે તો આપણે દેખો કે સબકો તો મોટું હે વો હે સંવાદની કમી આજે આપણે દેખો કે લોગ હે આપણી વાત તે કઈ ના કહે પણ બીજાની વાત સાંભળતસ નથી ને સાંભળે હે તે વણમાં ધૈર્ય નથી રાખતે હે એને સાથે આપણે દેખો કે અગર કેનીક વાત આપણે બુરી લાગી જાય તો આપણે વિનબારામ ગલત હોંસવા માંડી જ અને તરત જ પ્રતિક્રિયા ના કહો ને આપણે ગુસ્સો હે વો ભી વધતો જાય હે આજે આપણે દેખો કે સોશિયલ મીડિયાનો જો પ્રભાવ હે વો ભી વધતું જઈ રહ્યું હે આપણે દેખો કે અધૂરી જાણકારી અફવાય ને આપણ વગર હોંસી હમઝે ને વગર જાંચી આપણ બીજા માટે ગલત ઇન્ઝામ નાખવા માંડી જ જેણ ખતે આપણે દેખો કે આપણે સમાજની આ અસહિષ્ણુતા હે વે ભી વધતી જઈ રહી હે
1: હવે મનીષા બોન આપણે દેખો કે ઘણો મન કો એમ સોચે હે કે હામે વાર મનક જે હે ઈ મારી હા મે હા મન લાવે પણ એવું નથી થતું હર મનકની રાય અલગ અલગ હોવે ને એનું ભી આપણી રાય આલવાનું હક હે તો આપણને એની વાતનું ધ્યાન રાખવું હે કે આપણે કેને તકી ભી જબરદસ્તી નથી કરી શકતા એની સાથે આપણી જે પરિસ્થિતિ અહીં એનાને આપણને સમજવું હોગા ને બીજાની ભાવનાને બી સમજવાની કોશિશ કરવી હોગા આપણે દેખો કે સંવેદનશીલતાની કમીને કારણ જ આ સબ અસહિષ્ણુતા વધવાના કારણ હે ને આના દુષ્પરિણામ મેં આપણે દેખો કે પરિવારમાં તનાવ વધી જા પડોશી ને સમાજમાં વિશ્વાસ કમ થઈ જા નાની નાની સમસ્યા માટે આપણે દેખો કે આપણે બદલા લેવાની કોશિશ કરો હો સોરા માટે આનું નકારાત્મક પ્રભાવ પડે હે ને એને સાથે આપણે સામાજિક એકતા કમઝોર પડે હે તો આપણે દેખો કે આના આટલા કા દુષ્પરિણામ હે તો આપણને સમાધાન ખોજવો હોકા ને સમાધાન બદલે આપણે દેખો કે આપણને સપ્તકી પહેલે સંવાદની જે સંસ્કૃતિ હે એને અપનાવવો હોકા કેમ કે મતભેદને અગર આપણને દૂર કરવો હે તો આપણને બાતચીતને અપનાવવું હોકા ને આપણને બહેસ નથી કરવી બે પક્ષો હોંગા બે પક્ષ મેં સપ્તકી પહેલે જે પક્ષ બોલવું ચાહ્યું હે એની હેતી વાત બીજા પક્ષ વાળા સાંભળી પછી બીજા પક્ષની વાત સબને સાંભળવી હે પછી એને બાદ આપણને દેખવું હે કે કયા પક્ષની વાત સહી હે ને કયા પક્ષની વાત ગલત હે આપણને સ્વાર્થપૂર્વક નિર્ણય નથી લેવો આપણને આનમે હોજે નિર્ણય લેવો હોગા તો જ આપણે દેખંગા કે આ જે વાદ વિવાદ થઈ રહે એ સમાપ્ત થઈ પાઈંગા
0: હવે અંજલિબંધ એને સાથે આપણે કેવું ચાંગા કે આપણે બીજાની વાત બી ધ્યાન કરતી સાંભળવી હે આપણે દેખો કે ઘણા વખત એવું થાય હે કે આપણે આપણી વાત માટે અડીએ ખતર રહો ને હામાળાની વાતો જ નથી સાંભળતા હે ને આપણે માય ધૈર્ય રહેતું હે તે વેન કારણ આપણ વાતે સાંભળતા જ નથી ને આયસ અગર અફવાની વાત કરો તો આપણે દેખો કે અગર આપણ આપણી વાત મેંદી રહીએ હે બીજું મન કો આપણ મન આવીને વાઈન બારામ ગલત કહી રહ્યું હે તે વોસ આપણ સચ માની લો અને વેનસ બારામે આપણ કહેવા માંડી જ ભાઈ બોને કેવું ચાંગા કે આપણે આ સબ કરંગા તે આપણ માટે બી દુષ્પ્રભાવ પડેગા ને આપણે ઘરનો સોરો હિ વણ માટે બી ને વણ શિક્ષા માટે બી દુષ્પ્રભાવ પડેગા તે ભાઈ બોનો કેવું ચાંગા કે जी भी गलत फहमी थाय है वन में अपने ध्यान कती फैसला लेवा है एक बीजा ने बात सांभळवी है ને આ સબનું ધ્યાન રાખવું હે એમ.
1: હવે મનીષાબેન આપે જેમ કે કીધું કે આપણને અફવાઓ થકી બચવું હે, કેમ કે ઘણા આકારની એવી વાતે રહે હે જે આમની તેમની મનક જે હે એકા બીજાની લડાઈ ઝઘડા મેં બીજા થકી કરવા લાગી સે હે. તો આપણને અણી વાતને સમજવું હોગા કે મનકાનું કામ હે લડપવું. આપણને અણી વાતનું ધ્યાન રાખવું હોગા કે કઈ વાત સહી હે કઈ વાત સહી નથી. એની સાથે આપણને ગાંવ મેં જે બેઠક હે એમાં ભાગ લેવું હે, ગાંવ મેં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા હે, ખેલકૂદ સામૂહિક જે ગતિવિધિ હે એન તકે મન કને જોડવું હોગા. આપણે દેખો હ કે સામૂહિક જે મેલ મિલાપ આપણે વધાવ હ એન તકે ધીરે ધીરે આ જે ચીજે વગડે હે એ ભી સમાપ્ત થઈ જાયગા. એની સાથે સમાજની ભૂમિકા હે કે આપસી સન્માન ને વધાવે, મતભેદ ને દુશ્મની મેં ને બદલે, ને એને સાથે યુવા ને સકારાત્મક સંવાદ ને આડી આપણને પ્રેરિત કરવું હોગા. ને બુઝુર્ગો નું જે અનુભવ હે એનું આપણને સભને સન્માન કરવો હોગા. તો આપણે દેખંગા મનીષા બોન કે આ સબ સમસ્યા હોજે તરીકા તકી સમાપ્ત થઈ પાગા.
0: એને સાથે અંજલિ બોન ભાઈ બોનને કેવું ચાંગા કે અલગ અલગ વિચાર જે રહી વી આપણી સમાજની તાકાત રહી કમજોરી નથી રહેતા હે. ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે યાદ રાખવું હે કે મતભેદ થવું સ્વાભાવિક હે, પણ આપણે મન બંધ કરી લેવાની આપણી ગલતી હે ને આ આપણી પસંદ હે. અત્રે ભાઈ બોનો જે સંવાદ રહે વા સમાધાન થાય
1: સામાજિક સૌહાર્દની આપણે ચુનૌતી આલવી હે. આનું સમાધાન કરવું કાનૂન નું નહીં બલ્કિ આપણું ભી અધિકાર હે. આપણને આપણા વ્યવહાર મેં ધીરે સંવાદ લાવવું હોગા. એની સાથે આપણને બીજાની વાતને સાંભળવું હોગા, સન્માનપૂર્વક અસહમતિને વ્યક્ત કરવો હોગા, સહયોગની ભાવના વધાવી હોગા, ને પરિવારને મજબૂત બનાવવું હોગા. તો ભાઈ બોનો અંત મેં આપની ઈસ કેવું ચાંગા, મતભેદ રાખો પણ મન મેં મનભેદ નહીં રાખો. વિચાર અલગ થઈ શકે પણ આપણા જે દિલ હે એ જુડે તક રહેવા સુવે.
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે આપણે દેખી રહ્યા કે કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે ભાઈ બોનો કથી આના વિશે માટે ઘણા કાની વાત થઈ. હવે દેખી રહી ટેમ બી થઈ જાય આપણે કાર્યક્રમ કરતી સૂટો પડવાનું, સૂટો તે પડે પણ જાતક હતી પેલ ભાઈ બોનો ને કાર્યક્રમ નું પતું આપણ વતાડી દો.
1: હવે તો ભાઈ બોનો લખી લો મારું પતું, અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ વાસવાડા રાજસ્થાન. અમારો પિન કોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો ભાઈ બોનો ફેરી મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માં એક નવા વિષય ની હાથી તાર હુદી રામ રામ રામ રામ.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.